0: લંકા પુરી ખાગ ભયો પછી રાવણ કુંભકર્ણ મરી ગો રામાયણ યત્યો.
1: નમસ્કાર, રેડિયો શૈલો સામુદાયિક એફએમ 92.7 MHz બાટો મો બધી પ્રસાદ સાહેબ કોટા. આજે વિક્રમ સંવત 2083 સાલ આષાઢ કૃષ્ણ પક્ષે સન 2026 જૂન 30 તારીખ આષાઢ 16 ગતે મંગળવાર પરેવા તિથિ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રૌદ્ર નામ સંમત સર પૂર્વખાળ નક્ષત્ર મિત્ર જોડ ધનુ રાશિ કા પૂર્વ પહેલા ચંદ્રમા છે શાયદ ગર્દા સુખ મને આજકા જોગીની પૂર્વમાં છે શાયદ ગર્દા પછાડી ર પાયા જોગીની પાણી આજકા દિન 34 ઘડી 32 પલક છે ઉદય 5:13 માં અસ્તય 19:02 માં હોય છે. હવે કાર્યક્રમ શરૂ કરું જોગ રાશિ ફલબાટ મેષ રાશિ હું મિત્રો આજ તપાઈંકો સમય સામાન્યકો છે ખર્ચ કરે સમય આગ છ અરૂલી ભાગા સારા કુરાહરૂ સગે કે કામ બનને છસ્તો ધૈર્યતાપૂર્વકલે કામ કરે લઈ જાનુસ સંપૂર્ણ રામ્રો ભર જાન્છ. વૃષ રાશિ હું મિત્રો આજ તપાઈંકો સમય રામ્રો છે તપાઈલાઈ સમાજકો સદભાવકો સામનાહરૂ આવને બેલા આગો છે સમ્માન હોને બેલા પણ આગો છે પઢાઈ લેખાઈમાં મન જાની છ ગરેકો કામમાં સફળતા મિલને સંભાવના દેખિયેકો છ. મિથુન રાશિ હું મિત્રો આજ તપાઈંકો સમય સામાન્ય છે તપાઈલાઈ અનાવશ્યક કઈ વિચાર મનમાં આવન સક્છ ર ખરાબકો સંગત નગર્નુ ખરાબ માનિસહરૂકો સંગત નગર્નુ અને સજ્જનકો સંગત ગર્નુ અને સજ્જનકો સંગતબાટ અને બડો રામ્રો હુન્છ કતૈબાટ કઈ અવરોધ પર્દૈન રામ્રો વિચારલે કામ ગર્દૈ લઈજાનુસ સફળ હુન્છ. કર્કટ રાશિ હુને મિત્રહરૂકો આજ તપાઈંકો સમય રામ્રો છે તપાઈલાઈ વિદેશ યાત્રાકો લાગીમાં બડો ઉપયુક્ત સમય આગો છે ર સાનુ મેનેજલે અને ઠૂલો કામ સંપન્ન કરવા પણ સકિને સંભાવના દેખિયેકો છે. સિંહ રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય રામ્રો છે તપાઈલાઈ વૈદેશિક કારોબારબાટ રામ્રો લાભ હુને બેલા આગો છે સમાજલે કરણે ધાર્મિક ક્ષેત્રકો કામબાટ નુકસાન પણ હુદૈન ત્યસબાટ કઈ રામ્રો હુને દેખિયેકો છે. કન્યા રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય સામાન્ય છે તપાઈલે બોલને બોલી તો બોલી વિશ્વાસિલો હુને છ આજ સામાન્ય કુરામાં પણ કઈ અલિકતિ કઈ સરખો ગરેર બોલ્નુ પડ્ને ત્યસ્તો અવસ્થા પણ આગો છ ર અને ફેરી બોલ્દાખેરીમાં અલિકતિ હોસ રાખેરૈ બોલ્ને પાત માર્ને ગર્નુ પર્દો છ ભન્ને દેખિયેકો છ. તુલા રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય સામાન્ય છે મનસ્થિતિ કમજોર હુને સક્છ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દેખિન સક્છ તપાઈંકો મન અલિકતિ ઠુલા કામમાં વિચાર જાને સંભાવના ત્યસ્તો દેખિયેકો છ. વૃશ્ચિક રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય રામ્રો છે તપાઈંકો માન બઢ્ને બેલા આગો છ સરકારી પક્ષકો તરફબાટ મહત્વપૂર્ણ કામકો જિમ્મેવારી પણ આવને દેખિયેકો છ યાત્રા ગર્ને જોગ પરેકો પણ દેખિયેકો છ. ધનુ રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય રામ્રો છે તપાઈલાઈ શુભ સમાચાર આવન સક્છ ર કામ ગર્ને મનસય પણ હુન્છ તર ઢિલા નગર્નુ હોલા અને મૌકા પર્છ પર્ખેર બસ્તૈન ત્યસમાં બડો હોશિયારકા સાથ કામ ગર્દૈ લઈજાઉ. મકર રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય રામ્રો છે તપાઈલાઈ ઇષ્ટમિત્રકો સહાયતા મિલ્ને છ ગરિરાખેકો કામબાટ અંત ભ્રમણ ગર્નુ પર્ને જોગ પણ પરેકો છ અને ગરિરાખેકો કામબાટ કઈ લાભદાયક બેલા પણ આગો છ વિચાર પુર્યાએર કામ ગર્નુ. કુંભ રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય રામ્રો છ તપાઈલે સાર્વજનિક સમારોહમાં ઉપસ્થિતિ હુનુ પર્ને છ વ્યાપાર વ્યવસાયબાટ લાભ હુન્છ કૃષિબાટ સામાન્ય લાભ હુને સંભાવના દેખિયેકો છ. મીન રાશિ હુને મિત્રો આજ તપાઈંકો સમય રામ્રો છ